એના પ્રકારથી છે. સોયાબીન ન્યૂનતમ ભાવ રહ્યો 4,800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, અધિકતમ ભાવ રહ્યા 7,800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. ગેહું કો ન્યૂનતમ ભાવ રહ્યો 2,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ને ગેહું કા અધિકતમ ભાવ રહ્યા 2,464 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. તુવર કો ન્યૂનતમ ભાવ રહ્યો 4,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ને તુવર કા અધિકતમ ભાવ રહ્યા 7,150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. ચણા કો ન્યૂનતમ ભાવ રહ્યો 5,200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ને ચણા કા અધિકતમ ભાવ રહ્યા 5,993 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. ડાલર ચણા કો ન્યૂનતમ ભાવ રહ્યો 6,020 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, 6,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, અધિકતમ ભાવ રહ્યા 7,241 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. જ્વાર કા ન્યૂનતમ ભાવ રહ્યા અધિકતમ ભાવ રહ્યા 2,128 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. મૂંગ કો ન્યૂનતમ ભાવ રહ્યો 5,100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ને અધિકતમ ભાવ રહ્યા 7,360 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. સરસો કો ન્યૂનતમ ભાવ રહ્યો 5,100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ને અધિકતમ ભાવ રહ્યા 6,651 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. મક્કા કો ન્યૂનતમ ભાવ રહ્યો 1,817 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ને મક્કા કા અધિકતમ ભાવ રહ્યા 1,975 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. યી થી ખંડવા અનાજ મંડી સે પ્રાપ્ત ઉપજન કા ભાવ કી જાણકારી. ને અબ હાલ મોસમ કો, આજ સૂર્યોદય સુબહ 5:42 પર હોયો, ન સૂર્યાસ્ત શામ 7:02 પર હોયો, ન આજ કા દિન કો અધિકતમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ રહ્યો, ન રાત કો તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેણ કી સંભાવના છે. ને ભાઈ બહેનોની મોસમ કી જાણકારી કા બાદ આનંદ લી લેવાંજ એક અરુ નિમાળી લોકગીત કો, જેખ ગાયજ કાંતા જોશીના.